0: 웨스턴 뮤직이 더럼 따비리
1: 아카스바니 인팔 하우직 로비다세 상나이라바 싱기 와리다 마니푸르기 상나이라바 보디 빌더 농톰밤 마이파 이람다 마니푸르기 상나이라바 산 오브 마니푸르 마니푸르기 마파리 아이낙 사캉나라바 보디 빌더 농톰밤 마이파 잉글리싱 오 사마판 군트라 망아기 준기 탕 타라니 토이다 인팔 웨스기 우리포 소르본 팅엘 시남 레카이데 포키 아포퍼기 밍나 농톰밤 코몰 아포퍼기 밍나 탐팍레이 카위 마학 마마 마파기 아니슈바 마차누파니 마학 보디 빌딩 마사나 칵타 나타나 트랙 아마디 필 람데수 마밍 레이라바 애틀릿 아마니 마학 이람다 마니푸르 칵타 나타나 노르 이스타 보디 빌딩기 람다 삭나이라바 아마 오이키 말렘기 아니슈바 lanjaw matam da army lieutenant colonel amana numit khuding gi leptana wet thangkatuna haksang sajel tawba urami masida gi mahaksu haksang phaba misak ama uining bagi wakhal fawki jim gi masak mathum sing matiksana leijadaba lairaba macha oibana mahakna singmai rong gi akoibada saithoktuna leiba lan gi lemhoba yotek thangte kaya khomjin duna saudo halaga wet lifting gi sangdaba yatraba yochai bar amadi khusukolai kaya saduna sanaba hoki maraksida ningsingba yaba amana nongthomba maipa bodybuilding gi lamda changringida maha trek amadi field gi maming leiraba athlete amasu oiki maha hammer throw short put amasung discus throw gi maming leiraba sanaroini ingliseng wa samapan yankhaini panda pangthokiba Delhi National Games ta Manipuri present tawduna hammer throw da national record thugai khi yamna nungai ba thokdok amada nongthomba maipak mukna haibadi iramda manipur gi yelhongai gi oiba wrestling masana asigi haising basu ningthi jana leiba misak amani englishing ma samapan hofu tarukta haryana da gi lakpa maming leiraba wrestling coach amana Delhi ba miyam da challenge tarupada gi nongthomba maipak na coach adubu singnaba ga loinana yelhongai da gi leijarakpa mukna gi kanglon kaya sijinaduna haryana gi coach adubu maiti ba piki tungda bodybuilding gi lamda kanna honaraklaba matung englishing ma samapan hofu darada kolkata da pangthoki ba Mr India contest ta sarup yaki maduda bharat ki tongan tongan ba state chingdegi sarup yaraki ba contestant chamaga kunthani thoibu maithi ba piduna Mr India title lawki masidegi mahakbo bharat ki miyamna sakhangna ba hawki tungda mahak international fitness amadi bodybuilding federation na sinduna english semaga samapan homfudra mathoi paris france da pangthoki ba Mr Universe contest da india represent tawki इंग्लिशिंग समापन होफुद्रा माथोयगी सेप्टेम्बर तांग कुनमंगा मसुकुन तरुकता पांगथोकिबा कॉम्पिटिशन असिदा मालेमगी एथलेट होफुद्रा निथोयना सरुयाकिबदा महाकना तरासुबा पोजिशन ताकी अदुबु महाकना लॉर्ड कृष्णा अमसुंग जीसस क्राइस्टकी पोसिंग अदुदा जससिंग अदु मिफम होंगनखिदे मरामसिदेगी महाकपो बेस्ट इंडियन स्टाइल माइथोलॉजिकल पोसकी मना पीकी sagnairaba iramdamgi bodybuilder nongthomba maipakpo Mr India son of manipur father of manipuri bodybuilding haiba mingthon kaya piki bodybuilding gi lamda maipakpa kaya purakpadagi english singamga samapan homudra dagina lisingam samapan homudra humdoi phauba manipur police department da sports officer amadi sub inspector